સાંજે 6-8 વાગે આપણી સમસ્યા અને આપણો સમાધાન. આપુ રોજ કરું વાતે ખેતીના બારામાં અને કમાઈના બારામાં. એત્રે હમળતા રહેજો ટાંટિયા ભીલનો રેડિયો સ્ટેશન 90.8 FM.